0: ராத்திரி வாக கியன ரேடியோ
1: டவல் டவல் ஹாய் பனாரி திஸ் தேகாய்
2: விலாவ ஒப்ப வைத்த கிண ஆவே අවසක් පුරා ජාතියක් විශ්වාසය තිබූ ලොතරැයි නොවේ කිරුල මහජන සම්පත දැන් සතිය දින හතේම මහජන සම්පත රටටම සම්පත ලකාඩ රේඩියෝ

0: பிராட்டத்தை வாக கியன ரேடியோ
1: தன்னவாத டைம் பாஸ் කරන්න ඕන නම් පොතක් කියවන්න ෆිල්ම් එකක් බලන්න හැබැයි ඒකට මනුස්සයෙකු තෝරගන්න